મોગળ કપિલનું 165 મેગા સચિવ તુમ્ય આયકતા આકાશવાણી પણજી કેન્દ્રા સો એફએમ રેનબો ચેનલ સો જાઉન 10 મિનિટા આણી 100 સેકન્ડ જાતાત વેળ જાતા પુષ્પાંજલી હા ભક્તિમય ગીતાંચા કાર્યાવળીચો. આયઝવાર મંગળાર શ્રીદેવ ગણેશાચો દીસ આણી આ સુવાતેર આયકુયા વસંત આજગાવકરાંચો આવાજ શ્રી ગણેશ સ્તુતી કરતાના.

મગર કે પેનુ તુમ્હા કે તાત આકાશવાણી પણજી કેન્દ્રાસો એફએમ રેઇનબો ચેનલ મ્યુઝિકલી યોર્સ આણી તુમચા સંગતા કશીલી આમચી સદાબહાર હી ઓલ્ડ હિન્દી ફિલ્મ ગીતાંચી કાર્યાવળ મગર કે પેનુ કાર્યાવળ મુખાર વર્યા આઈકુયા હનીમૂન હા ફિલ્મતલે ગીત સવિતા બેનર્જી હંચાવાચતલેન

સુગમ સંગીતાચી કાર્યાવળસો પૈતના હો આવાજ માયા સુકટણકાર હંસો એફએમ રેઇનબોચે વિતરાવણી ત્યા ઉપરાંત 12:05 મિનિટાંચેર અર્થાત ખાઈ કિરણા ભીતર દિલ્હી કેન્દ્રાવેલ્યાન ઇંગ્લિશીતલ્યાન ખબરો આમી સહક્ષેપિત કરતલે.